0: સંગવારી મન આમ છો ભલે જાતો સમયાબલ હોય છે ને દેવકી સંગવારી મન કાલે વિદા માંગુ ને તો મયા ખીર સાગર
1: ઓર મયા દેવકી
0: અમે દુનો કરું છે
1: જુહાર.

0: કરી. દુનિયાભરમાં કચ્ચા તેલ કે કિંમતમાં આય ઉછાળ કે બાદ તેલ કંપની મન્હા પેટ્રોલ ઔ ડીઝલ કે કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લીટર કે બઢોતરી કરે હે. ઔ આકાશવાણી કે 90 બછર પૂરા હોય કે ઉપલક્ષમાં આજ છત્તીસગઢ કે રાજધાની રાયપુરમાં આકાશવાણી રહાલે વાકાથન કે આયોજન કરેગીસ. અબ સમાચાર વિસ્તાર લે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 21 જૂન કે નીટ યુજી 2026 પરીક્ષા દુબારા આયોજિત કરી. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હકીન કે વિદ્યાર્થી સરકાર કે પ્રાથમિકતા હે ઔ સરકાર ઓમન બર સંવેદનશીલ હે. આજ નવી દિલ્હીમાં સંવાદદાતા સંમેલનમાં શ્રી પ્રધાન હકીન કે એનટીએ હા મેડિકલમાં પ્રવેશ બર નીટ યુજી 2026 પરીક્ષા દુબારા 21 જૂન કે આયોજિત કરે કે ઘોષણા કરે હે. શિક્ષા મંત્રી હકીન કે વર્તમાનમાં ઓએમઆર મોડમાં આયોજિત હોવૈયા નીટ યુજી પરીક્ષા અવૈયા બછરલે કમ્પ્યુટર આધારિત યાની સીબીટી માધ્યમલે હોહી. શ્રી ધર્મેન્દ્ર પ્રધાન બતાઇન કે વિદ્યાર્થી મન પરીક્ષા બર અપન પસંદ કે શહેર ચુને કે મૌકા મિલહી. દુનિયાભરમાં કચ્ચા તેલ કે કિંમતમાં આય ઉછાળ કે બાદ તેલ કંપની મનહા પેટ્રોલ ઔ ડીઝલ કે કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લીટર કે બઢોતરી કરે હે. દિલ્હીમાં અબ પેટ્રોલ કે કિંમત 97 રૂપિયા 77 પૈસા પ્રતિ લીટર જબકી ડીઝલ કે કિંમત 90 રૂપિયા 67 પૈસા પ્રતિ લીટર હો ગે હે. ઉહે રાજધાની રાયપુરમાં પેટ્રોલ કે દામ 103 રૂપિયા 58 પૈસા ઔ ડીઝલ કે દામ 96 રૂપિયા 57 પૈસા હો ગે હે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયહા પ્રદેશવાસી મનલે પેટ્રોલ ઔ ડીઝલ કે ઉપલબ્ધતાલા લે કે ચિંતા નહીં કરે કે અપીલ કરીન હે. ઉમન કહીન કે છત્તીસગઢમાં પેટ્રોલ ઔ ડીઝલ કે પર્યાપ્ત ભંડારણ મૌજૂદ હે ઔ પ્રદેશ કે જમ્મુ આઇલ ડીપોમાં નિયમિત રૂપલે ઇંધન કે આપૂર્તિ કરે જાથે. મુખ્યમંત્રી હે બતાઇન કે રાજ્ય સરકાર ઔ આઇલ કંપની આપસી સમન્વય કે સંગ સ્થિતિમાં સરલગ નજર બનાય હુએ હે. ઉમન કહીન કે કેન્દ્ર સરકાર ઘલો ઇંધન આપૂર્તિ લલે કે જરૂરી તૈયારી કરે હે ઔ કોનો તરહ કે સમસ્યા નહીં હે. શ્રી સાયહા લોગન મલ્લે અફવા ઉપર ધ્યાન નહીં દે ઔ જરૂરત કે અનુસાર હિ ઇંધન લે કે આગ્રહ કરીન. એહી બીચ રાજ્ય કે ખાદ્ય સચિવ રીના બાબા સાહેબ કંગાલે હકીન કે આમ લોગન ડહાલે પાછું દુ દિનમાં ગભરાહટ કે સેતી પેટ્રોલ ડીઝલ કે ખરીદી કરે ગે હે જેખરલે એખર ખપતમાં અપ્રત્યાશિત બઢોતરી દરજ હોય હે. એખર સેતી કુછ એક જગામાં કૃત્રિમ અભાવ કે સ્થિતિ બન ગે હે. ઓમન લોગન મલ્લે કોનો ભી તરહ કે અફવાહ યા ઘબરાહટ કે સ્થિતિમાં પેટ્રોલ ડીઝલ કે ખરીદી નહીં કરે કે અપીલ કરીન હે. કેન્દ્રીય ભૂમિ સંસાધન વિભાગ કે સચિવ નરેન્દ્ર ભૂષણ કે અગુવાઈમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડલ હા ધમતરી જિલ્લા કે મગલોટ વિકાસખંડ કે દૌરા કરકે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે અંતર્ગત વાટરશેડ વિકાસ પરિયોજના કે નિરીક્ષણ કરીન. એ દૌરાન ઓમન સુરક્ષાત્મક સિંચાઈ આજીવિકા સંવર્ધન ઔ મૃદા કે સંગ્રહ જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત આને આને પહેલુ કે સમીક્ષા કરીન. ઉહે કેન્દ્રીય સચિવ હા સાંકરા ગાંવમાં વાટરશેડ વિકાસ ઘટક ઔ મનરેગા કે અંતર્ગત નિર્મિત સ્ટાફ ડેમ કે ઘલો અવલોકન કરીન. પ્રતિનિધિમંડળ હા સૌગા ગાંવમાં 5 એકર કે વૃક્ષારોપણ સ્થળ કે ઘલો દૌરા કરીન જી હા 1000 લે જ્યાદા અમરૂદ ઔ લીમાઉ કે રૂખ લગાય ગે હે. ઐસને કેન્દ્રીય સચિવ હા ધમતરીમાં નકશા પ્રોજેક્ટ કે પ્રગતિ કે નિરીક્ષણ કરીન. એ દૌરાન ઓમન પ્રોજેક્ટ કે ક્રિયાન્વયન સમય સીમામાં પૂરા કરે ઔ સર્વે ટીમ કે સંખ્યા બઢાય કે નિર્દેશ કલેક્ટર લદીન. સુનૈયા મલ્લા બતા દન કે પ્રાદેશિક સમાચાર એકાંશ કે સમસામયિક વિષય ઉપર આધારિત કાર્યક્રમ બાતો બાતો મેં એ વખત ગરમી કે મોસમમાં લૂ લે બચાવ ઔ સાવધાની ઉપર સ્વાસ્થ્ય વિભાગ કે એકીકૃત રોગ નિગરાની પરિયોજના રાયપુર કે અધિકારી ડોક્ટર વિમલ કિશોર રાયલે લે ગે ભેટવાર્તા કે પ્રસારણ કરે જાહી. એક પ્રસારણ કાલી 16 મે કે આકાશવાણી કેન્દ્ર રાયપુર ડહાલે એફએમ ઔ પ્રાઇમરી ચેનલમાં બિહનિયા 9 બજે લે કરે જાહી. એલા છત્તીસગઢ સ્થિત આકાશવાણી કે જમ્મુ કેન્દ્ર રિલે કરહી. છત્તીસગઢી સમાચાર બુલેટિન આપ મન આકાશવાણી રાયપુર સુનથો.
1: છત્તીસગઢ કે ખબર લે હે આપકી વાસ્તા ઔ ખબર કે વિશ્વસનીયતા લે હે હમર વાસ્તા. આકાશવાણી સમાચાર રાયપુર કે પ્રાદેશિક સમાચાર બુલેટિન કે સંગે સંગ હમર સમસામયિક કાર્યક્રમ આપ રેડિયો કે સંગ અપન મોબાઈલ માં ઘલો સુન સકત હો. આકાશવાણી સમાચાર ફેસબુક ટ્વિટર ઔ યુટ્યુબ મે ઘલો હાવે. હમર ફેસબુક પેજ હરે છત્તીસગઢ ન્યૂઝ ઓન એઆઈઆર, ટ્વિટર હેન્ડલ CGAIR ન્યૂઝ ઔ હમર યુટ્યુબ ચેનલ હરે છત્તીસગઢ AIR ન્યૂઝ. તો અબ રેડિયો કે સંગે સંગ આપકે મોબાઈલ કે માધ્યમ લે હમ આપ તક પહોંચત હન. છત્તીસગઢ કે હર ખબર પર સુનત રહો આકાશવાણી સમાચાર.
0: અબ આગુ બઢવો માચે સમાચાર કોતી. રાયપુર સ્થિત ઇન્દ્ર